કૌશક સંગલાઈ મારું માતિયંગ મેવારા પ્રબલ ચંડ કૌશિક્યો ભારમ ખોખટ્યો પોરા નદ ગાયે આઠમાલ કૌશક સંગલાઈ પુન્યાયુ હિંડોલ પાંચ નાર સંગ અષ્ટ સો